માં જેવા સાધુનું જીવનમાં સ્થાન મસ્ટ. સાધુ ઓક્સિજન કરતા કરોડ ગણા વધારે છે. ઓક્સિજન કરતા સાધુનો મહિમા અનંત ગણો વધારે છે. ઓક્સિજન ન મરે તો મરી ગયા, બીજું શું? પણ આત્મા ઉપરને ચકરાવું ન જાય, આત્મા ઉપર ચોટેલા હટમાં નિશાનો પ્રભાવ દૂર ન થાય. આપણે જન્મનો રોગ ટાળવા ભેગા થયા છીએ, યોગી માતા હૃદયની સ્થાન લેવા માટે ભેગા થયા છીએ.